સ્ત્રોતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ મિસાલ કો અનુદાન વાંધા થોડા ભત્તા ઉપલબ્ધ કરાવણી કરી નિજી સ્ત્રોતના પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષક આવશ્યક ભૂમિકા હુદા વિહાયિકા યોગ્યતા ભૂમિકા ઇચ્છુક દ્વારાભૂત રીતપૂર્વક દરખાસ્ત આહ્વાન કરી છે. પદ મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય પદ સંખ્યા એક જણા પ્રાપ્ત કિસિમ નિજી સ્ત્રોત સીઆઈટીસી પ્રાપ્ત અનુદાન બાદ તલબ ભત્તા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કમ્પીમાં કક્ષા બાર વા સુસરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભે 40 વર્ષ ન માગેકો નેપાળી મહિલા નાગરિક હુનુપર્ને છ. શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન. નિવેદન દિએપછિ સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુપર્ને છ. સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરીએકો નિવેદનલાઈ ક્ષમત પ્રક્રિયામાં સામેલ ગરિનેછ. તલબ ભત્તા તથા સેવા શર્ત નેપાળ સરકારની પ્રાથમિક તહકા શિક્ષકલાઈ ટોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ કરાઇનેછ. સાથે વિદ્યાલય તથા સંસ્થાને ટોકી બમોજીમ સેવા શર્તકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુપર્ને છ. દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસો 4 બજેસમ્મ. સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે બિહાન 11 બજેદેખી 302 બજેસમ્મ. ગારમા માપી કારમા પરીક્ષા મિતિ સ્થાન સંપર્ક મિતિકો ભી જાણકારી કરાઇને છ. પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત રહે ક્લાસરૂમ ઇન ધ ક્લાઉડ નેપાળ સંસ્થા તથા વિદ્યાલયનું નિર્માણ કરેકો પ્રશ્નપત્રકો આધારમાં હુને છ. પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવં કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમાનુસાર થપ મૂલ્યાંકનકો સાધન સમિત પ્રયોગ હુન સક્ને છ. તર લિખિત ચરણ પાર ગરીલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઇને છ. દરખાસ્ત દસ્તુર 1005 પ્રતિપૂર્તા નહીં કરી આવતી કાગજાતહરૂ એફઇ ર એસઆરસી દેખી માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ હોય સુખ પ્રમાણપત્રકો ફોટોકપી ટૂટો પડતી દરખાસ્ત વિદ્યાલયમાં સુધી દેખા ગણવા ગાળમાં 2019 @gmail.com ઇમેલ કરીને પણ પઠાવન શકે છે. થપ જાણકારીકો લાગે સંપર્ક નંબર પ્રધાનાધ્યાપક દિનેશ સિંહ થવાન 98 42 96 56 53. સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ સંસ્થા 98 51 18 73 79. સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સોપિટલ લીડર શ્રી તામાંગ 98 51 17 83 81. શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય શ્રી કિસ્કુંડા નગરપાલિકા સાર શ્રી મુખુંડો.

સ્ત્રોતમાં મહિલા શિક્ષિત આવશ્યકતા સંબંધી સૂચના. ઇસગારમાં માધ્યમિક વિદ્યાલયમાં ક્લાસરૂમ્સ ઇન ધ ક્લાઉડ નિશાલ્કો અનુદાન દ્વારા તલબ હતા ઉપલબ્ધ કરાવણી કરી નિજી સ્ત્રોતમાં પ્રાથમિક તૃતીય તહ મહિલા શિક્ષિત આવશ્યક ભૂમિકા હુદા વિધાયિકા યોગ્યતા ભૂમિકા ઇચ્છનો દ્વાર ગુરૂબાટો રૂપપૂર્વક દરખાસ્ત આહ્વાન કરી છે. વાત મહિલા શિક્ષક તહ પ્રાથમિક તૃતીય વ સંખ્યા એક જણા પ્રાપ્ત કિસિમ નિજી સ્ત્રોત સીઆઈટીસી બાદ પ્રાપ્ત અનુદાન બાદ તલબ હતા ખાને ગરી આવશ્યક ન્યૂનતમ યોગ્યતા કંપનીમાં કક્ષા બાર વાસ્તુસરહ ઉત્તીર્ણ ગરેકો અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક તહમાં કક્ષા શિક્ષણ ગર્ન સક્ષમ 18 વર્ષ પૂરા ભઈ 40 વર્ષ ન માગેકો નેપાલી મહિલા નાગરિક હુનુપર્ને છ શિક્ષણ અધ્યાપન અનુમતિ પત્ર અનિવાર્ય છૈન નિવેદન દિએપછિ સંસ્થા તથા વિદ્યાલયને તૈયાર ગરેકો એપ્લિકેશન ફર્મ અનિવાર્ય રૂપમાં ભર્નુપર્ને છ સાથે ઉક્ત ફારમલાઈ આધાર માની છનોટ ગરીએકો નિવેદનલાઈ માત્ર છનોટ પ્રક્રિયામાં સામેલ ગરીનેછ તલબ ભત્તા તથા સેવા કરતો નેપાલ સરકારની પ્રાથમિક તહકા શિક્ષકલાઈ ટોકી બમોજીમ તલબ ભત્તા તથા સંસ્થાકો નિયમ અનુસાર અન્ય સેવા સુવિધા ઉપલબ્ધ ગરાઇનેછ સાથે વિદ્યાલય તથા સંસ્થાલે ટોકી બમોજીમ સેવા સ્તરકા અધીનમાં જિમ્મેવાર વહન ગર્નુપર્ને છ દરખાસ્ત દિને અંતિમ મિતિ એહી જેઠ 13 ગતે દિવસે 4 બજેસમ્મ સંપર્ક મિતિ સ્થાન એહી જેઠ 14 ગતે પીવાનો 11 બજેદેખી દિવસે 2 બજેસમ્મ અંગારમાં માટે કર્મ પરીક્ષા મિતિને સ્થાન સંપર્ક મિતિકો ધન જાણકારી કરાઈને છ પાઠ્યક્રમ પ્રાથમિક તહકો પાઠ્યક્રમમાં આધારિત ને કાચુર ઇન ધ ક્લાઉડ નેતા સંસ્થા તથા વિદ્યાલયનું નિર્માણ કરીકો પ્રશ્નપત્રકો આધારમાં હોય છ પરીક્ષાકો કિસિમ લિખિત પ્રયોગાત્મક એવું કક્ષા અવલોકન તથા મૌખિક પરીક્ષાકો સાથે સંસ્થાકો નિયમ અનુસાર થપ મૂલ્યાંકનકો સાધન શ્રમિક પ્રયોગ ન સકે છ તર લિખિત ચરણ પાર ગણીલાઈ માત્ર અન્ય ચરણમાં સમાવેશ કરાઈને છ દરખાસ્ત 1005 પ્રશ્નપત્ર નમૂન કરી આવશ્યકતા કક્ષાહરૂ એસઇ વ એસએલસી દેખી માસિકા યોગ્યતા પ્રમાણપત્ર નાગરિકતા અનુભવ હોય શુલ્ક પ્રમાણપત્રકો ફોટોકપી ટૂટો પ્રતિ દરખાસ્ત વિદ્યાલયના સૂચિત તથા ગણવા ગાળવા 2019@gmail.com ઇમેલ કરીને પણ પઠાવી શકે છે થપ જાણકારીકો લાગી સંપર્ક નંબર પ્રધાનાધ્યાપક વિનોદ સિંહ થવાન 98 92 96 53 સંસ્થા પ્રતિનિધિ ડિરેક્ટર ઓફ પાર્ટનરશીપ એન્ડ ગવર્નન્સ શાંતિ શિલ્પા 98 51 18 73 79 સંસ્થા પ્રતિનિધિ એજ્યુકેશન સોફ્ટવેર લીડર શ્રી તામાંગ 98 51 17 83 81 શ્રી ગારમા માધ્યમિક વિદ્યાલય શ્રી તુકુંડ નગરપાલિકા સાથ શ્રી ખુંડો